0: 키랑네 켄드베트
1: 키랑네 센드베다
0: 강종조링
1: 강종조링
2: 승나부초 팅디 강종조리 리즈는 그베 타서 총결의 다동 총주 당 지급 지부 수집 바상 노블라타 다동 총주는 유고르 튜넬의 디니 총주 피게 등으로 로주링 기 교도고 조린 시비 트벌이 젠디 세라나
3: 추스텐스 노블라 공감사
4: 공감산
3: 오늘이야 지난게 다지 문안주 셈보보 초야 난주 다동 총수디 타세문의 첸그 직사제 차단 줘봐 네위 줘봐 디지 플라스다 파르다 주스위메 디군 직선로나
4: 원래리세 난주 다동 총수 헤다니 헤세 로절 존네비 헤세 닌도게 총수 춘주 진데지레 어 라산에 지리 숨주예메 와든 대진네 어 다동 리고레
3: 레세 징난즈 총수리 다치 믹세기 사제야 케주르 카르유나
4: 단주 정도 차샤니 지기 얼마다 제니 더사 그래서니 유고기니 베드용기 정도 춘주이던데 지리 니마니 그래서니 아란주 정도 다조 그래서니 신뢰단 돌레 텐젠 만도 아도스 토케는 거래 다단디 니 그래서니 유골 텐제 토케니 어떻게 정도 춘주지리
3: 레스 얼마주 지 거두야 다치 단데 유골이야 된제 다지 망기야 벤조 용고다도 돌다나 줘봐. 디 로크디 고조를 하면서.
4: 디 젤로 니도 잠이 주주로는 고조를.
3: 네스 로로 다들도 로주 딱다 지금 그런.
4: 어제.
3: 디디지기 유골이야 된제 총주야 베게 당디 삼로 듣긴데스 코브나.
4: 다디 가레스네 니도 주주로는 고조제 유고소야 디가레스네. 디니레 헤세 니도라 도바지 유고 총주 디제 뉴뉴제 아니 레제 닌도체 다가는 시기 아란도 정도 그래서니 개진 된배 그래서니 정중기 다경을 다 또 야고제 리다초 또 멍시 또 야고여지 아니 그래서니 레제 닌도리아 지기 어 정기네 조세리아 지기 링도니에 이나레 진짜 지기 마고지도 차인도 담바 아 저 정도 그래서니 아도 스타치기 이거 정도 다자 아니 지금 해세니 거기 참으로 그래서니 링도 영향이 된대게 뒤제제 네 삼로티다 또 제제 아주 유고 정도 신한다 링도 세신한다 어때도 제제 아주 정도도 다 유고 정도 안 됐으나
3: 레스 지금난도 정도리야 다 진지 코 사제군의 차단군의 진 레스다 타니죠
4: 그래
3: 근데 지 연지 정중기 그래 고려도 돼 닝침지 그럴 자세히 있는 저기 근지텔이야 자기들 좀 요를
4: 그래
3: 레스 lolo. Tan kiran kong sun su nganan zu tanda chigi yugu ki chong zu tuyne di peke madan kong liya nganan zu gaji mangzo nabu ya zu chigi tenzi di chodin dabu di da shingle da dhule cha di urwa.
4: Re.
3: Leesi lolo. Ne didi yugi che za miri chanyum yunba di peke mabu yu gira urwa.
4: Re. Nima mabu re.
3: Leesi lolo. Lo juz pe duwa tanda nganan zu da chigi kare chong zi yugi yugu di peke tanje tuyne di peke tanje. Lo juu nalol ya, daji nganan zu chongzul ya chungbe, gyurdu chishu di daji kiran rangli ya, daji gyu nyombadi, kiri tel chung naso.
4: Zod garesi, nima garesi ni, jiga rangzu mangzu changmulo, jigi shuole da, dindrii nilu, jigi chishu le, kacho che, ani shuole tse ga choya da, wadindrii re, ani mangzu ala de, chongzul na de, nye dodo, xingli dan rogle, konam shu xingbe ge jia me, jia yungbo di, dosi panne gali ya, gyobo che. 那起初搞的是你同家面居住了那些，你如果会装作衰些，啊，然后忙做忙过几年的，顶了落里啊，连那打最久嘛，工厂呢，说说工厂呢，那几个大家哦，然后如果会顶了落里啊，家里那年搞的是呢，对吧？结婚几年以难着，对吧？等下个年几年难着，刚过了顶了落里啊，这个连续打最没什么都是土钱，俺搞的是呢，经过他不过来这个打多几土吧，七零装么个。아도 제제 미망고지 하나도 뒤늘어 레슈 다주토 아니 하나도 망조 가레세는 단념만 간고로 지금 망조 장면 되어가 있는로 단 제베 정세비 디 어중일에 다도 것도 되어간다 도절에 다 심제매 급지 난다 뷰제나 강배 심제매 아니 유고 망고지 연도 담바 하나도 망조 장물로 가레세는 마사 차신으로 지금 쇼다 오마 쇼고 라소바 디나로 아니 지 존토바 쇼레 용보 파네 다디 니 차샤네 미리 찬용기 용보 디니 그래서 미리 로지리아 그래서 미래라 진이다 과도네 치숨기 받으라 어떤 데지데 nima ini tiji sin misin watin tiji re.
3: Lesi, lolo. Ji tante kare yugo ki tuyane di peke tangze ngana zuyo da ji tongtu tagay mangzo rwa. Chili ya jik da labu kyu ga chom mongol rwa. Nga ji jokla ya da shingle kyangbali ya di mongol rwa da ji tongtu nalo ya da keji gyabaya nindiki da shevshu le di mangbo ji peke tangze rwa. Tantu tuni ya susu yusu tante zongze rwa. Do ji ji da ji yungbo yungse go tolam di kaa maa maa ji da kaa jik pyusum sozo shi tangyo rwa. Ji ngana zuyo tante kare tongtu nalo da ji yugo tuyane di peke tang rwa. Di tang je da jik jik tang ki mangzo da ka tang nang chingang zu chi ngui maa yubung ki mangzo yor ba. Do zu chi da mutu yumdo ya chi ya te lang nang zu chong zu ya cha le kar na yu na.
4: Tang zu gop du du zamba jik mi le shu tak ju yin nang da dwa di jik du zamba zo di ka re sa nga rang zu chong zu na lo jik chok ji ni ma so tu suwa jen nga rang zu jik chong zu na lo jik ka ngay yue ba da yubung ki kim zang yue ba do zu ka re sa ni ngui li ya ka re sa ni di jie jie kong zu ni le shu tak ju ni le jie. Ami nyam chaga dazo shuku kili kili lakay nal yaa juu. Nguil karasani konga kimzaa ka ngay yuwa bataa chigi kyo dazo yaa li shuu taa juu dhuma soo nil taa dhuzi chigi.
3: Lo. Karay tandaari yugu di peke tangze gano chon chonzu liyaa daji gyurdo mangbaji chon yor dili. Da inani kinangzo chonzu liyaa chigi chonzu onyo hengan rwa. Ka ngay tiri chigi rwa. Chigi yugu di peke shibish tangzo gano chonzu yaa ngui me chigi daa dwe men nambu chigi rwa. Kuri yu dili yaa. Dorjun podo da di chigi rwa. Dīn nī parāli ya jī karay jī nī yūgū kī tūnyā pīkyā tāngbē shuāli ya nī nī ngā nā tu chōngzū ya tōngmē yī kī tā jī rāngzhūn kī kuwa bī yī nī tī kī tō chatān la mānyā parāli ya sūyān tēli ya ngā nā tu chōngzū ya chidab kī ndirī sūyū na.
4: Tā jī kī tī kāl chāshā nī ngā rāngzū jī kī chōngzū na lō kī jī kī tāng yūn kī tā nī tī kī nī bā nī tūn bē chē chā ngā lī jī kī chōngzū ya nī jī bī Saji ina re, ya jige shunglam ye yun liya jige, ger ge saji ikan liya ya duba jige, zesu jiya inanda, wanjaan jiya inanda, ane jige inanga ya duba kya chirton ya sanri da dizyo kan liya jige, saji dozu kan taju da dinde jitu zamba le, ane kan liya ngaya dama sumba ku chaya jute, ya ranzo jige tangyo ge niti nubi dunbe jaya, tangyo ge ne liya jige, liya dozu kan liya shongdi jiya da dinde, dāng nāng shīngi zhōng zhōy kōng mī tā zhō zhāng tēn bē kō nā zhō nē liyā tī chā chē nī chī tī mā sō chē tī nā kā lē kā lē mā zhō kāng kō lō tī kō liyā nī chī shōng tē nā mā sō chē wā tō chā chē chōng chōng tī nā yī
3: Lē sī, jī chā nā chē nā tā chī kō rī yu liyā tō shī chī mū tī lē kē chōng mā rā rā
4: chōng mā rā
3: Lē sī, lō lō nā chī tā yu gu tū nā tī kōng bē tā mbē gyū rī nā rā rā Chirāng liyā tā chī kī chōng zhū nā lō chōng bē gyū rō mā gu mīsīn guyā kī tīm jūs rōndē sūyā yubēlā.
4: Tā tī kāl chāshā yunī, ñamā rāng tō chī kī chūng tū kōn tā kārē sān, tā chī kī lōb tā tā tīndil chī yā chū tū tā pā nchō lām kā yī nān chā, tā pā nchīm chū kāl yā chī kī hā chā kī kā ngē chīm bā chā. Nī tū tū kārē sān, lōb tā chū tū tā pā lē kīm tā nā lō nē lē chāshā nē lō chī kī kā ngē tī mā sōng chī. Tīki wā līyā tāngu lō kāngi chētā yōrī. Ā chīki lāp tī tūpā chīki kū līyā ndrōn dōy tīndi tūndu tāmbā līyā ārāng tū māng tō tā tūpā chīki shōlē yōmbō māpa sōngzā shirā tōngyā miyā bātā. Ā tānti ngwē nā chāshā nī chīki ndrīm chū tā mō sōng hācāng kī tōp tēpū tā tlēsī nī tēyā chūtū chēkā yī kōhū yōmā rī. Tōp tēpū shirā rī lā, tārsā būgū tā chēni mī tōp sī kōrī yōmā rī tā tārsā būgū kāntā mī jīpshā rī lāp tā yī nā lō tā chīki chatsang lo ngen li chepa tsowe, lo kuyi ne che kango lo ngen li che, hachang ki kibri.